0: evaporates, leaving behind white salt crystals. Here, workers are only days away from harvest. But then, disaster strikes.
1: આ તરફ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે.
0: અ પાવરફુલ સ્ટોર્મ ટેર્સ અક્રોસ ધ રીજન, લીવિંગ મચ ઓફ ધ કમ્યુનિટી કટ ઓફ. 5 ડેઝ લેટર, ધ ફુલ એક્સટેન્ટ ઓફ ધ ડેમેજ ઇઝ સ્ટીલ ઇમર્જિંગ. ટુડે, એક્ટિવિસ્ટ આનંદ સોલંકી હેઝ કમ ટુ ટોક ટુ ધ ફેમિલીઝ એન્ડ અસેસ ધ ઇમ્પેક્ટ.
2: શું થયું હતું, શું કેવી રીતે પહેલી વખત કેવું જોયું, શું
3: અરે આ બધું ઉડવા જ માંડ્યું તું શું આ કાગર ને જો આપડા અને શું ચાલવું એ જ નથી ખબર ને ભાષણે ઉડી ગયા અને અમે તો આમ ભર્યું ચાલી ચાલી જો ઉભા જામ.
0: Most agarias survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
3: એક કાકુ વરા નડે અમને, એક વરસ આકુ નડે. આ જ્યાં લગી અમાર માથે કરજ છે ને એ પતે નહીં ત્યાં લગી અમને નડે.
0: Many families were already only just surviving.
2: ये ऐसे कहने वाले हैं कि इस साल हमारा जो 50-60 हज़ार बचने वाला था वो नहीं बचेगा.
0: With losses mounting and no relief in sight, Anand is trying to unite workers to demand support from the government.
2: આજ જે આપણે દાદાએ મીટિંગ રાખી છે અને એક બપોર પછી આવ્યું બે વાવાઝોડા જે આપણે પણ અગરિયાઓને નુકસાન થયું હોય એ અગરિયાઓને પણ કહેજો, એટલે આપણા એ પ્રશ્નોને રજૂઆતને ડીએસી બધા અધિકારી આવવાના, એટલે બધાને મીટિંગનું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવા
4: બધાને કહી દીધું.
0: વર્કર્સ આર નોટ ધી ઓનલી વન્સ ફેસિંગ લોસીસ. રામભાઈ ઇઝ અ ટ્રેડર હુ ગેવ લોન્સ ટુ ફેમિલીઝ ઇન એક્સચેન્જ ફોર ધીસ સીઝન્સ સોલ્ટ હાર્વેસ્ટ.
2: અને મીઠામાં તો
5: મીઠામાં બધું બગડી ગયું,
2: ઉડાણના કારણે આમ
5: ઉડાણના વરસાદના લીધે બધું ઓછું થઈ ગયું.
2: આમ જો આમ એવરેજમાં
5: એવરેજ ઘટાડો લગભગ
2: કેટલો
5: 50% કરી નાખે પડે.
0: ટુ ફેચ અ ગુડ પ્રાઇસ સોલ્ટ મસ્ટ બી પ્યોર વ્હાઇટ, બટ ધ સ્ટોર્મ હેઝ કન્ટામિનેટેડ મચ ઓફ ધ હાર્વેસ્ટ.
6: હળ તમે મીઠું જો બતાવો, તમને જુઓ, તમે કાલ પમદાળે આયા નતા, જો આવી પરિસ્થિતિ છે.
5: આત્મા લો, આત્મા લો.
0: કિશન ટુક લોન્સ ફ્રોમ રામભાઈ.
6: નમક એ વ્હાઈટ થાય એકદમ બિલકુલ. અબ 10 દિવસ કે બાદ ઇસકા પારા વર જાતા ઓર પારા વરને કે બાદ હમારી ઇસકી વિચાઈ હો જાતી ઓર સામને વાલા ખરીદ લેતા, લેકિન અબ કોઈ ઇસકો હાથ પકડેગા નહીં ક્યુંકે પૂરા કા પૂરા બેકાર હો ગયા.
0: ધ સ્ટોર્મ ઓલ્સો ડિસ્ટ્રોયડ હન્ડ્રેડ્સ ઓફ સોલર પેનલ્સ યુઝ્ડ ટુ પમ્પ અંડરગ્રાઉન્ડ સોલ્ટ વોટર. ફોર ધીઝ ફેમિલીઝ રિપ્લેસિંગ ધેમ વિલ બી ઇમ્પોસિબલ વિધાઉટ ટેકિંગ ઓન મોર ડેટ.
7: અબ યે નમક બંધ હો જાયેગા ચૂંકિ યે પાણી ખાડા 30-35 સે પાણી નિકાલતા હૈ અભી અભી તો યે સોલર હે નહીં પાણી કહાં સે નિકાલે.
0: કિશન સેઝ ધ સ્ટોર્મ હેઝ લેફ્ટ હિમ એન્ડ હિઝ ફેમિલી ડેવાસ્ટેટેડ.
2: બચ્ચે તો રો રહે થે રાત કો, ના હમારે પાસ કુછ સુબહ મે ચાય પીને કે લિયે કુછ ભી નહીં થા ક્યુંકિ ડબ્બા ડુબલી સબ ઉડ ગયા થા હમારા. હમારે પાસ કુછ ભી નહીં બચા નહીં હૈ, ખાને કે લિયે રોટી ભી નહીં બચી, ઇસલિયે હમ ક્યા કર સકતે હૈ. और सरकार से यही अपेक्षा है हमारी कि पूरे के पूरे जो आगरिया विस्तार है उनको सहाय मिलनी चाहिए, ताकि पूरे के पूरे घर बर्बाद हो गए हैं, किसी के पास कुछ नहीं बचा है.
0: Activists are asking the salt workers to document their losses so they can inform the authorities.
8: Now historically this is a community that has not received a lot of help from the Indian government. We're going to track over the next few months whether that changes and to try and understand why this community that produces an essential commodity is so marginalized.
0: The Gujarat government says it provides welfare services to the community, including mobile health vans, often the only medical care available to families living deep inside the desert. Today, we've been given access to ride with one of them.
8: Hello, sir. How are you?
0: But there's a change of plans. Instead of traveling to storm-affected Agarya settlements, they are being diverted to a temple event elsewhere in the desert.
9: ये जो बाकी गाड़ी है ना जिंजुवाड़ा वो भी करानी है.
8: हाँ.
9: वो थोड़ा अभी dysfunctional है, इसलिए हमारी गाड़ी उधर पोस्ट हुई.
8: तो आप जिन families को serve करते हो Agarya families को, अब उनको मदद नहीं मिलेगी आपसे?
9: वो मैम वो क्या होता है, वो PHC तक जा सकते हैं, ऐसा इन्होंने कहना ऊपर से.
0: The staff tell us diversions like this are common.
10: मैं आपको बताता हूँ, एक दो महीने में 10 के 15 ऑर्डर है हमारे एक ही वाहन के. ये वैन है ये सिर्फ अगरियाओं के लिए, ये तो खाली नाम अगरियाओं के लिए, इसको किसी भी किसी एमएलए का फंक्शन हुआ, किसी का भी गवर्नमेंट ने किसी ये ध्वज वंदन होता है राष्ट्रीय मध्य कुछ भी हो इसमें उसका ऑर्डर कर देते हैं, जो इसके लिए है उसको लाभ कुछ नहीं है।
0: The Gujarat government says it has assigned 12 mobile health units to serve Agarias through the salt season. As we cross the desert, a salt worker flags down the van asking for help. But just as the doctor gets out to assist, he receives an urgent phone call.
9: राठौर चारों मती मैं कीधु तू हेलो पेचे मां जो के ने बच्चे हमें पेशेंट जोता था ने हमें रिकॉर्ड करो कितने ऊपर रास्ता में अच्छे वो रोक रहे थे पर अब हम ऊपर से फोन आया कि आपको उधर पहुंचना ही पड़ेगा ये फटाफट जवा दो अब क्या है रोकता नहीं फटाफट जवा दो।
0: When we arrive at the temple, only a small number of patients seek treatment. None appear to be salt workers. Even organizers here acknowledge that there's a severe shortage of services for Agarias.
4: આ પ્રસંગ પતી ગયા પછી રણમાં અગરિયાઓની આ લોકો સેવા કરે એમાં અમે વાંધો નથી, પણ અમારી એક એવી રજૂઆત છે કે જે ઝીંઝુવાડા ગામની જે ગાડી ફાળવેલી છે એ છેલ્લે 6 મહિનાથી અમદાવાદમાં રિપેરિંગ પડી છે અને એના કારણે અગરિયાનો જે સુવિધા મળવી જોઈએ મળતી નથી.
0: એઝ વી લીવ ધ વાન્સ ડ્રાઈવર ચિંતન પુલ્સ અસ અસાઇડ.
10: મેં આયા 17 સાલ હોય સ્ટાફ પૂરા કભી ભરાઈ નહીં. આપ દેખતે હો તો અંદર સે રોના આતા હૈ કે એસે આદમી ઇતને હમારે દેશ કે લિયે હમારે લિયે ઇતના મીઠા જો ખાને મેં સબસે જ્યાદા ક્યા ચીજ ચાહિયે મીઠું મીઠા નહીં હોગા તો ખાને મેં મજા નહીં આયેગી વો હમારે લિયે ઇતના કરતા હૈ તો હમ ઉસકે લિયે કુછ કર નહીં પાતે બોલે હમારે હાથ મેં નહીં હૈ.
0: ટુ ફાઇન્ડ આઉટ હાઉ વાઇડ સ્પ્રેડ ધીસ પ્રોબ્લેમ ઇઝ વી ટ્રાવેલ અબાઉટ 100 કિલોમીટર્સ ટુ ગુજરાતસ વેસ્ટ કોસ્ટ where thousands more workers harvest salt. At a health clinic in the region, we join Dr. Prajapati.
11: आपको वहाँ पे जाके outreach करना है, community के साथ काम करना है, ठीक है? चलो.
0: Today, Dr. Prajapati's team is vaccinating children living in the salt pans. Their first patient is this 10-month-old baby.
12: बस, thank you.
11: तो ये केस में क्या इनका 9 महीने तक यहाँ पे रहते हैं तो हम जहाँ जब भी आते हैं तो इनको हम सर्विस भी दे पाते हैं, उनका हेल्थ एजुकेशन भी कर सकते हैं और जो इनको जो भी प्रॉब्लम है वो हमें बता सकते हैं।
0: At another settlement, they treat a man with a severe skin infection.
13: तातर क्यों है तेरा? रोजू क्यों है?
11: वो खंजोरा है तुमने?
13: खंजोरा है ना उठा है।
11: क्या क्या चाहिए? बेहात मचे?
13: बात माँ।
11: बताओ।
13: મટી જાન થાય મટી જાન થાય
11: શું કામ કરો તમે અગર મીઠામાં જેવન થાય કોજે
13: મીઠામાં બંધ નગર કીધો ધંધો અમારે.
0: ડોક્ટર્સ સે પ્રોલોંગ્ડ એક્સપોઝર ટુ સોલ્ટ કેન લીવ વર્કર્સ વિથ ક્રોનિક સ્કિન ઇન્ફેક્શન્સ ક્રેક્સ બર્ન્સ એન્ડ પેઇનફુલ લેઝન્સ.
11: હવે તમને દવા આપું તમે રેગ્યુલર કરજો એનાથી ફરક ના પડે તો એકવાર પીએચસી આવજો પીએચસી મીઠી લો કાં તો પછી ચામડીના ડોક્ટરને એકવાર બતાવવું પડશે.
0: અધર કોમન કમ્પ્લેન્ટ્સ ઇન્ક્લુડ ક્રોનિક પેઇન deteriorating eyesight and reproductive health complications. But the doctor says there's only so much he can do.
11: वो हमारे पास स्टाफ की शॉर्टेज है नहीं, रिसोर्सेज कम बढ़ रहे हैं, वो थोड़ा इश्यू रहता है. हाँ, ऑलमोस्ट हर जगह पे इश्यू है.
0: Shortly after the storm, we visit Kishan's family again. His son Rudra is preparing for an important exam.
14: आपका सबसे अच्छा वाला सब्जेक्ट विषय कौन सा है?
15: गणित.
14: जब आप रण में होते हो पढ़ाई करने में मुश्किल होती है?
15: हाँ, यहाँ लाइट नहीं होती इसलिए दीवे से करना पड़ता है, पर पवन लगता है तो दीवा भी उलझ जाता है इसलिए.
0: वॉचिंग रुद्र स्टडी ब्रिंग्स बैक डिफिकल्ट मेमोरीज फॉर किशन.
16: दुख बहुत होता है कि अगर आज मैं मेरे बाबा मेरे को पढ़ाते लिखाते तो मैं ये मेहनत नहीं करता. और मेहनत करना हर इंसान को ज़रूरी होता है, मेहनत करने से कोई वो नहीं है, लेकिन जो पढ़ाए लिखे होते हैं उनको मेहनत तो करनी पड़ती है लेकिन कलम से होता है, और ये मेहनत नहीं है, ये मजदूरी है.
15: पगला ना एमना तरफ बढ़िया.
0: द नेक्स्ट मॉर्निंग रुद्र गेट्स रेडी फॉर स्कूल. It's only a short walk away from the family's hut.
6: Bye.
0: This desert was declared a wildlife sanctuary in the 1970s to protect the endangered Indian wild ass. That makes it difficult to build permanent infrastructure here. So, the Gujarat government has set up about 24 bus schools for

0: थर्रे एक विषय में, और यहाँ घड़िए और ऐसा आलते विषय पे नहीं आलते।
1: There are no desert schools for older children.
2: महसूस होता है कि ये इन बच्चों में भी कुछ आईक्यू पावर अच्छा होता है कुछ बच्चों में, लेकिन उनको पूरी तरह से गाइडेंस न मिलने के कारण वो आगे नहीं बढ़ पाते।
1: Far from the bus schools and salt fields, some traders have built large fortunes from the salt harvested by the Agarias.
3: तो पार्टी हार छाप करता नहीं हो जो पार्टी हमारे एकदम चोखा छाओ जी एक तो उड़न है असल।
4: और ये सब बैग कहाँ जा रहे हैं सर?
5: ये यूपी में एमपी में।
4: ये सब आपका है?
5: सब यहाँ से ये दीवार से वहाँ लास्ट तक मेरा है, करीब 10,000 चौरस मीटर की जगह है।
1: Hingor Bhai is one of the biggest traders in the area. He pays advances to as many as 100 families each season. For him, the storm hasn't been entirely bad for business.
5: नमक का प्रोडक्शन कम होता है तो डिमांड ज्यादा रहती है, तो आज के समय में डिमांड अच्छी है, पूरा एरिया ढेर बन जाएगा, करीब 17-18 लाख टन नमक यहाँ बनता है।
1: Last year, Hingor Bhai and other traders opened a processing plant to meet rising demand for packaged salt. Today, he's inspecting the production line with his factory manager.
6: ये इस तरीके से अपना एक-एक किलो पैकिंग होता है। इन 13 मशीनों में पर मिनट 60 पाउस की कैपेसिटी रहती है मैक्सिमम।
1: Most agarias never sell directly to the companies whose brands appear on supermarket shelves. Instead, their salt typically passes through middlemen.
6: अभी तो अपने पास मान लो एक ब्रांड है, कभी 10 ब्रांड हो तो सबके इक्के थी आपके थी दोनों मिलेगा।
1: Workers say they are often paid less than half a cent for each kilogram of salt they harvest by hand. Once packaged, the same salt can sell for up to 35 cents a kilogram. But when asked whether rising profits mean traders should pay agarias more, Hingor Bhai says the responsibility lies elsewhere.
5: जो अगरिया कल्याणकारी योजना का फंड है वो सही ढंग से सरकारी मैनेज नहीं करती, यदि सरकार मैनेज करती तो उनको शिक्षण का, आरोग्य का, उनके बच्चे के जो भी सुविधा है वो ज्यादा दे सकते
1: हैं। Back in the desert, families like Kishan's are still waiting for help.
7: ચલો હવે આપણે દાબે જઈએ, બરોબર? અહીંયા મીટિંગ રાખેલી છે.
8: સબસે મુશ્કિલ જિંદગી આગરિયા કી હે યહાં ગુજરાત કે અંદર, લેકિન સરકાર કુછ કરતી નહીં. યહી કુછ પતા નહીં ચલતા, હર બાર એસા, હર સાલ એસા હોતા હે, લેકિન આજ તક સરકાર કુછ કરતી નહીં. અબ ઇસ બાર ભી મીટિંગ હે, અબ મીટિંગ મેં હમ જા રહે હૈ, અબ દેખતે હૈ કે ઇસ બાર સરકાર કુછ કરતી હે યા નહીં કરતી.
9: આગરિયા ભયો કેવા મનાત કરતા મજૂરી અને રણ વચારે ગુજારો કરતા એ આવો મેઘ રે એ રાજાનો થયો ટાંડો અરે રે કઈક તો લૂસે અમારા આસુ.
1: The meeting has been organized by a group advocating for agaria rights. Harinesh Pandya and his team have travelled from Ahmedabad, Gujarat's largest city.
10: अगर दूसरे कोई traditional occupation में ऐसा disaster आता, तो इस हफ्ते एक हफ्ते के अंदर 15-20 लोगों ने suicide कर लिया हो. लेकिन इनका जो जिगर है, ये मुसीबतों को झेलने की जो ताकत इनकी है community की, अगर या community पूरे रण के अंदर देखें तो करीब करीब 80 करोड़ के आसपास.
11: Huge loss
10: है. और अगर ठीक से पूरा, अगर हमें लगता है, हमारा हम जो देखते हैं तो लगता है कि 100-120 करोड़ के आसपास नुकसान.
1: The group is calling for a disaster relief policy similar to the compensation schemes available to Indian farmers affected by extreme weather.
10: एक बात चौकी स्पष्ट करी कि रेवेन्यू विभाग और गुजरात नो जे आ डिजास्टर मिटिगेशन नो जे विभाग छे હોનારત સામે રાહત કરવાનો હજી એકાદ વર્ષમાં જશે આખી પ્રક્રિયામાં.
1: ફ્યુ સિનિયર ઓફિશિયલ્સ હેવ કમ ટુ ધ મીટિંગ. નન આર ફ્રોમ ધ ડિપાર્ટમેન્ટ્સ રિસ્પોન્સિબલ ફોર ડિઝાસ્ટર રિલીફ.
12: તમારા મહેનતથી મિત્રો તૈયાર થાય છે, તમે જે મહેનત કરો છો બરોબર એમાં અમે સહભાગી થઈએ.
1: એન્ડ ધોઝ હુ આર હિયર ઓફર નો કોન્ક્રીટ હેલ્પ.
13: તમે જે મજૂરી કરો ને એ તમારા બાળક ના કરે.

0: એટલા માટે હવે તો મજૂરી કરીએ તો અમે એજ્યુકેશન જોશે.
1: કિશન ઓન્લી ગેટ્સ ધ ચાન્સ ટુ સ્પીક અવર્સ લેટર. બાય ધેન સેવરલ ઓફિશિયલ્સ હેવ ઓલરેડી લેફ્ટ.
2: જે મારું એકનું જ નહીં પણ આખા રણની અંદર તમામ આગોરિયાના ઘર પરિવાર બધું જ રણપણ થઈ ગયું. છાપરા ઉડી ગયા, ટાંકીઓ ફૂટી ગઈ, ક્રૂડના બેલર ઉડી ગયા, સોલર પ્લાન્ટ તૂટી ગયો. મારા મીઠા વારેલા પણ નથી, મીઠા પાટાની અંદર જ છે.
1: The scale of their losses is clear.
3: પણ સરકારને કોઈ જઈ કે જો અમારી વેદના અરે રે કઈક તો લોસે અમારા આંસુ. ગુજરાતી હોતા હે લેકિન મેને સબ કે લિયે આંસુ બહાયા, સબકો દુખ હુઆ હે ઇતના.
1: Multiple government authorities refused our requests for an interview. A junior official did not say if the salt workers would receive support. So, we're heading to Ahmedabad to meet the president of India's Salt Manufacturers Association. Bharat Rawal represents some of the country's biggest salt producers. Despite growing concerns over erratic weather, he says the industry's overall outlook remains strong.
4: During 2024-25, we achieved 49 million ton of production, which is more than US salt production.
1: Rawal dismisses the idea that the salt industry itself should do more to help workers.
4: Hamara to business hai aur CSR activity hamara hai, ye development ka agariya ka khyal rakhna, jaise gumboot dena, goggles dena.
5: Fir bhi koi pehne hue bahut kam aata hai.
4: Wo ek myth hai कि अगर मैं जूते पहनूंगा तो मेरी स्पीड कम आएगी. लेकिन इनकी तो जिम्मेदारी है सरकार की, वो पल्लू झाड़ रहे हैं उनको पूछो.
1: रावल इज आल्सो अ मेंबर ऑफ गुजरात सॉल्ट एम्पावर्ड कमिटी, अ गवर्नमेंट बॉडी रिस्पॉन्सिबल फॉर अगरिया वेलफेयर अमंग अदर इश्यूज. ही बिलीव्स द गवर्नमेंट हैज निग्लेक्टेड वर्कर्स.
4: खाली फंडिंग से नहीं होता है ना, 40 करोड़ दे दिया लेकिन एक भी मीटिंग नहीं बुलाओ तो कैसा पैसा खर्च होगा. और अगर सीधे शब्दों में बोला जाए, आज के दिन में जो माई बाप बोलते हैं ना सरकार में, इस इंडस्ट्री का माई बाप ही नहीं रहा कोई.
1: गवर्नमेंट रिकॉर्ड्स रिव्यूड बाय 101 ईस्ट शो द कमिटी हैज ओनली मेट ट्वाइस सिंस 2020. द गवर्नमेंट्स ओन ऑडिटर्स रेकमेंडेड रेगुलर रिव्यूज to ensure welfare schemes actually reach agariya families. Back in the desert, Kishan's season has finally come to an end.
6: hum log isko pura saman jo hai yahan chhod nahi sakte hain kyunki yahan pani bhara hua hota hai, wo pani itna ke 5-6 feet pani hota hai.
1: For Kishan's family, returning to the village means clean water and electricity.
6: Rudra, niche. Ek ek vastu mukto re, gamme ti ek. Gamme ti ek vastu niche aayi mukto re. Aa baju ni nime ek mat bharavan. Bas.
1: But Kishan must stay behind a little longer. He still has salt to load and must speak with his trader to see if a season's worth of work will earn him anything at all.
6: હવે મારું મીઠું તો ગયું બરોબર, પણ આમ કેવું લાગે તમને કે
7: હવે હિસાબ ફાયદા ખબર પડે ને.
6: હા, એટલે આમ તો આમ ચેલુક માથે રહેવું.
7: ગઈ સાલનું તો હવે શું ખબર પડે, જેટલું મીઠું થાય ગઈ સાલ કરતાં મીઠું ઓછું થાય. ગઈ સાલ તો આપણે 11,000 બોરી થઈ, આ વખતે 8,000 બોરી થાય.
1: Most agariya families won't know whether they've made a profit or a loss until traders settle accounts months later. Last season, Kishan earned about $350 in profit. This year, he expects to be left in debt.
5: Aur aapke hath mein kitne paise aayenge?
6: Nahi aayenge, kuch nahi aayenge. Agar agle saal mein phir se ye paata to karna hi padega, jab karza unka hai to kaam to karna hi padega. वो फिर अगली साल जो नमक बनेगा उनमें से कटेगा. अब हम लोग तो कोई भी आगरिया जो है उनको कुछ कह नहीं सकते सेठ को.
5: क्यों?
6: क्योंकि वो बोले कि मेरी वजह से जो नुकसान होता तो मैं कुछ करता, ये कुदरती आफत है.
1: Several months after the storm and despite a government survey of the damage, no support has been announced for work.